હમણાં આપે અમરનાથ નાથજીના સ્વરમાં આ પ્રાચીન ભજન સાંભળ્યું. હવે સાંભળીએ પ્રેમાનંદની રચના શાશ્વતી ચેટર્જીના સ્વરમાં.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 6:30 થવા જઈ રહી છે. પ્રસ્તુત છે લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે જીવન સંધ્યા તથા વક્તા બુદ્ધિધન ત્રિવેદી છે.
1: મિત્રો શુભ પ્રભાતમ. ગઢપણ જીવન સંધ્યા. જે વસ્તુ જન્મી અસ્તિત્વ ધરાવતી થઈ જે જાયું તે જાય. જન્મ મરણ એ તો અખૂટ નાતાની વાત છે, પરંતુ જન્મ પછી કેવો લાડ, કેવો પ્રેમ, ખોરાક, કપડાં, મોજ, માનોવાલ અને અભ્યાસ પૂરો થતાં વ્યવસાય, આ બધું સડસડાટ દોડી જાય છે. અને એક વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 40, 50, 60, આ તો આવી પહોંચ્યું, આ તો આવી પણ ગયું નહીં, આવ્યું. એ ગળપણ ક્યારે મોકલ્યું જેની જરાય જરૂર નથી. અને એમ થતું તું જવાની જવાની નથી, ત્યાં તો આ આવીને ટપક્યું. એરિસ્ટોટલે મન વૃદ્ધો બહુ કામના નથી અને તેમનામાં સ્વાર્થ વિશે જોવામાં આવે છે. પણ શું કરીએ, વૃદ્ધાવસ્થાની કેટલી ટેવો કે કુટેવો કેમ કરીને જતી નથી અને ઘરમાં અડકામણા થઈ જઈએ છે, અણજોયા પણ થવાય. અને છેવટે ક્યારેક તો વૃદ્ધાશ્રમને માર્ગ જતા વૃદ્ધોને જોઈ અને દરરોજ રડવું આવે એમ થાય છે. પણ તો આવી તે કેવી જિંદગી, એટલે શું? અરે અપ ટુ ડેટ, વૃદ્ધિ પામતો રહે તે વૃદ્ધ, જીવનની બાદબાકી નહીં, વૃદ્ધિ પામે. અને વૃદ્ધ એટલે રિટાયર થાય. અરે શરીરના તમામ અંગોને લગતું તાજું તલનું તેલ છોડવાનું અને શરીરને યુવાનમય રાખવાનું, તે વૃદ્ધ શાંતિ પામે. ઘરવાળા એને શીરો ખવડાવે અને તે પણ બદામનો. આખી જિંદગી સભા સંબંધીઓ મિત્રો સાથે જીવવાવાળા વૃદ્ધને

0: જીવન લાડુ જેવું લાગે હા ભાઈ, અને વૃદ્ધાવસ્થા કિંમતી ઇમારત જેવી લાગે. આ ઇમારતની શાયબી, સૌંદર્ય, ગૌરવ અને ગરિમા માણવી જોઈએ. તે તો વૃદ્ધાવસ્થાને સંયમી અને સંતોષી જીવન બનાવે છે. આવતા જતાને જય શ્રી કૃષ્ણ કેમ, પરત આવીને પૌત્રોને રમાડવો, તેમના અભ્યાસનો અહેવાલ લે, અને વહુ કહે લાવો તમે બેસો વહુ, હું શાક સમારી આપું, અને એનાથી નીકળેલો કચરો સૂકો અને ભીનો જુદો કરીને નાખી આવે. સાંજે બાળકો આવે ત્યારે દાદા દાદી કઈ વળગી પડે, અને વહુ આવે ત્યારે ખીચડી પડારેલી હોય, દૂધ ગરમ કરી રાખ્યું હોય, ત્યારે વહુ દાદાને ખમ્મા ખમ્મા કરે. આવું એકી ઘૂંટડે ઉતરી જાય એ લાપસી જેવું જીવન સંધ્યાનું આવરણ કેવું મજાનું લાગે. અરે ભાઈ, અવિનાશ વ્યાસે તો કહ્યું છે કે હમણાં જ મેં એક માશુકને આશિક કહેતા જોઈ હતી. અરે તાજેતરનું એક ગીત છે તો કમાલ કરે છે ભાઈ, ડોસો ડોસીને વાલ કરે છે. અરે ભાઈ, આ તો બંને કમાલ કરે છે. ડોસો ઉઠે ત્યારે બ્રશ ઉપર પેસ્ટ નાખી ડોસીના હાથમાં પકડાવે છે, ગરમ ચા અને નાસ્તો ટેબલમાં મૂકી એમાં ભાગ પડાવે છે. આ તો ડોસો ડોસી કમાલ કરે છે. આવી કમાલ ગણપણમાં કેમ ન થાય, આપણાથી પણ થાય અને સૌનાથી પણ થાય. અમૃતા પ્રીતમે તો કહ્યું છે જીવનમાં બનેલી મીઠાશ એ તો ચાના કપમાં પડેલી ખાંડ જેવી હોવી જોઈએ, અને છેલ્લો ઘૂંટડો પીએ ત્યારે કેવો મીઠો લાગે છે. આમ જીવન સંધ્યા સમયે આપણને સાંજે આથમતા આછા લાલ સૂર્ય જેવો લાગવો જોઈએ. એથી વૃદ્ધાવસ્થામાંથી હંમેશા લોભ, લલુરતા અને બને તો લઘુશંકા, આ બધાની અતિશયોક્તિની બાદબાકી થાય તો જીવન સંધ્યા એ જીવન સંધ્યા જ બની રહે ને ઘડપણ કહેવાય નહીં. નમસ્તે.
1: આપ સાંભળી રહ્યા હતા લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય હતો જીવન સંધ્યા, તથા વક્તા બુદ્ધિધન ત્રિવેદી હતા.
2: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. સુપ્રભાત મિત્રો, કાર્યક્રમના પ્રથમ ગીત સાંભળીએ. કલાકાર યશોદાસના સ્વરમાં ફિલ્મ છે સાવન કો આને દો.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ સાજન બિન સુહાગન ફિલ્મમાં યશોદાસ અને અનુરાધા પૌડવાલને.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આ ફિલ્મ છે કોહિનૂર અને ગાયક કલાકાર છે મોહમ્મદ રફી.

0: તો હવે આ બે પત્રો છે આપણા શાયર મિત્ર રમેશભાઈ એલ ભાટિયાના, જિલ્લા ખેડા, તાલુકા નડિયાદ, મુકામ ઉત્તર સંડાથી. આ વખતે એમણે સુવિચાર સાથે પત્રની શરૂઆત કરી છે. આંખો બંધ કરવાથી કદી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખો ઉઘડતી જ નથી. વાહ રમેશભાઈ, ખૂબ સરસ સુવિચાર લખ્યો છે. વાત સાચી જ છે કે જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવવી જરૂરી હોય છે જે આપણી આંખો ઉઘાડી શકે. આગળ આપે અમુક વાતો લખીને મોકલી છે જેના ઉપર ખરેખર હવે વિચાર કરવો જ રહ્યો. જણાવ્યું છે, મોબાઈલ કી દુનિયા કિંમતી ટાઈમ ખા જાતી હૈ ઓર ટીવી કી દુનિયા મેં નીંદ હરામ હો જાતી હૈ. જી રમેશભાઈ, બિલકુલ સાચી વાત છે. અને હવે અન્ય એક પત્રમાં આપે આપના અંદાજ મુજબ સરસ મજાની શાયરી લખીને મોકલાવી છે. મેં આકાશવાણી કે મનોરંજન કે બાદલો મેં જ્ઞાન કી બારિશ બરસાના ચાહતા હું, અર્ચના કી ભક્તિ ગીતો કો મેરે દિલ મેં પ્રભુ કી મૂર્તિ બનાના ચાહતા હું, સુગમ સંગીત કી શહનાઈ કે જાદુ કો મન મંદિર મેં બસાના ચાહતા હું, ગુરમોહર કે આઈને મેં પુરાની યાદો કે ગીતો કી તસવીર દેખના ચાહતા હું, સુર સરિતા કે સુરો કો સિતારો કે આર પાર લે જાના ચાહતા હું, ઓર નંબર વન કાર્યક્રમ સહ્યર કો ચાંદ ઓર સિતારો સે દોનો બહેનો કી મીઠાશ કી રોશની સે સજાના ચાહતા હું. વાહ રમેશભાઈ વાહ. ઓર હમ આપકો તહે દિલ સે ધન્યવાદ દેકર ધન્યવાદ સે નવાઝના ચાહતે હૈ.
1: તો રમેશભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે સહિયર સખી નંદુબેનનો, ગાયત્રીનગર સરખેજથી. સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, પિંકી, તપન તથા મુકેશભાઈ. જણાવે છે કે અમે નિયમિત શ્રોતાઓ તેમજ પત્ર મિત્રો છીએ. સહિયર અમારો મનગમતો કાર્યક્રમ છે. તેમાં આવતા બંને બહેનોની બોલવાની છટા ખૂબ જ ગમે તેવી હોય છે. તારીખ 13 એપ્રિલના રોજ કૃષ્ણ પક્ષની એકાદશી તેમજ વરુથીની એકાદશી હતી. તે નિમિત્તે ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવે છે. સુભાષ શાહનો જન્મદિવસ હતો અને તેમણે લખેલ કાવ્ય વાંચ્યું તે ગમ્યું. અનામિકા વસાણી પાસેથી વાતો સાંભળી, ટી કટિંગ થેરપી, એક ચા આપજે, ચાની વાતો કરી. માધુભાઈ તેમજ કિરીટભાઈની પસંદગીના ગીતો ગમ્યા. તારીખ 15 એપ્રિલના રોજ ત્રિલોક સંઘાણીએ ઘણી બધી વાતો તાજી કરી. 16 એપ્રિલ એટલે આકાશવાણીનો સ્થાપના દિવસ, 90 વર્ષ પૂરા થયા. આકાશવાણીએ ખૂબ જ સારું કામ કર્યું છે, સાચી માહિતી આપી છે. વાવાઝોડું, કોરોના, ભૂકંપ, કરફ્યુ વગેરે પરિસ્થિતિમાં રેડિયો મારફતે ખૂબ જ સારી અને સચોટ માહિતી આપી છે. તારીખ 17 એપ્રિલને વિશ્વ ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડોક્ટર વાંચીની ભટ્ટની ત્રિલોક સંઘાણી સાથેની વાતચીત, પસંદગીના ગીતો, કિરીટભાઈની પસંદગીનું ગીત ખૂબ સરસ લાગ્યું. તારીખ 20 એપ્રિલના રોજ વીરુભાઈ પુરોહિત તેમજ દાન વાઘેલાનો જન્મદિવસ હતો અને પોષણ સપ્તાહ નિમિત્તે ડોક્ટર રાજલબેનની પારોલબેન વ્યાસે જે મુલાકાત લીધી હતી તેમાં સ્તનપાનના મહત્વ વિશેની ખૂબ સરસ વાતો કરી. પસંદગીના ગીતો પણ ગમ્યા. જી નંદુબેન, દરેકે દરેક કાર્યક્રમ વિશે આપે ડિટેલમાં લખ્યું છે અને આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે આકાશવાણીની ઉપયોગિતા વિશે પણ ખૂબ સરસ રીતે આપનું મંતવ્ય જણાવ્યું છે, જે જાણીને અમને ખૂબ જ ખુશી થઈ. હવે એક બાબતમાં આપ મારી સાથે સંમત થશો જ કે કિરીટભાઈ જેવા સ્વાદના શોખીન વ્યક્તિઓ જો હોય અને એમને જમવા બોલાવીએ તો સ્વાદિષ્ટ પકવાન બનાવવાની મજા જ કંઈક ઓર હોય.
2: સાચી વાત ને કિરીટભાઈ?
1: એમ તમારા જેવા રસિક શ્રોતા હોય ત્યારે કાર્યક્રમ પીરસવાની મજા જ કંઈક ઓર હોય. સહિયર કાર્યક્રમ સાથે આ જ રીતે જોડાયેલા રહેજો નંદુબેન અને આપના પ્રતિભાવ પાઠવતા રહેજો.
0: તો હવે આ બે પત્રો છે માધવપુર ઘેટથી માવદિયા રામાભાઈ વાલાભાઈના. સાથે છે રસીલા, ભરત, ગોપાલ, પ્રજ્ઞા, વંશિકા, નિરખ અને ગગન. રામાભાઈ લખે છે કે તારીખ 27 મે બુધવારે જે કાર્યક્રમ આવ્યો તે ખૂબ ગમ્યો. અમે છેલ્લા 18 વર્ષોથી રેડિયો સાંભળીએ છે. તો શ્રોતા મિત્રો, એમને ભજન સાંભળવું છે એ ફરમાઈશ વિશે લખ્યું છે અને બંને પત્રોમાં એમના ફરમાઈશી ભજનોનું એક લિસ્ટ મોકલાવ્યું છે. રામાભાઈ, આપ હર હંમેશ ભજનની જ ફરમાઈશ કરો છો, એ ઉપરથી અમે એવો અનુમાન લગાવી શકીએ છીએ કે આપ ભજન સાંભળવાના શોખીન હશો અને આપના ઘરમાં હર હંમેશ ભક્તિમય વાતાવરણ રહેતું હશે.

0: છે. આપની ફરમાઇશનું ભજન ચોક્કસથી સંભળાવીશું.
1: તો હવે આ પત્ર છે ભાવનગર સૌરાષ્ટ્રથી નિયમિત પત્ર લખનાર વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાનો. લખે છે કે આકાશવાણી અમદાવાદ દ્વારા સહ્યર કાર્યક્રમની પ્રસ્તુતિ અતિ લાજવાબ, બેમિસાલ તેમજ કાબિલે તારીફ બની ચૂકેલ છે. આપ શ્રી બંને બહેનો તેમજ હિતેશભાઈ માવાણી આ ત્રિપુટી દરેક કાર્યક્રમને ઉત્તમ, ઉમદા, ઉત્કૃષ્ટ બનાવી જે રીતે પ્રસારિત કરી રહેલ છે તે રેડિયોની આકાશવાણી 90મા વર્ષની ગૌરવવંતી યાદગાર પ્રસારણ યાત્રાનું એક માધ્યમ બની ગયેલ છે. સૈયર કાર્યક્રમની પ્રસ્તુતિની જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે. કાર્યક્રમમાં આવતી મુલાકાતો, વાર્તાલાપો, આપ શ્રી બહેનો દ્વારા સુંદર વાતો, શ્રોતાઓના પત્રોના લાગણીસભર જવાબો અને ઇમેઇલ્સનું વાંચન તેમજ શ્રોતાઓની પસંદગીના ગુજરાતી ગીતો સાંભળવા મળે છે, જે કાર્યક્રમને ચાર ચાંદ લગાવી જાય છે. પ્રસ્તુતિ બદલ ફરી એકવાર આપ ત્રિપુટીને ખૂબ ખૂબ સ્નેહભર્યા અભિનંદન. અને ત્યારબાદ એમણે એમના ગમતા કાર્યક્રમોની સમીક્ષા લખીને મોકલી છે. તારીખ 25 મે સોમવારના સૈયર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા શરૂઆતમાં સુરત શહેરના રહેવાસીઓ, ત્યાંના લોકોની સંસ્કૃતિ, બોલીચાલી, ખાણીપીણી તથા રહેણીકરણી પરની સુંદર વાતો તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા રેડિયોના વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ મહેશભાઈ શાહ સાથેનો વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની મજા આવી. તારીખ 27 મે બુધવારના સૈયર કાર્યક્રમમાં હિતેશભાઈ માવાણી દ્વારા રેડિયોના 90મા વર્ષની ગૌરવવંતી પ્રસારણ યાત્રા પર મહેશભાઈ શાહ દ્વારા પોતે રેડિયોના વિવિધ ક્ષેત્રોમાં કરેલ કાર્ય વિશેની જે વાતો કરી તે સાંભળવાની પણ ખૂબ મજા આવી. તારીખ 29 મે શુક્રવારના સૈયર કાર્યક્રમમાં રજૂ થયેલ નાટક વાત જાણે એમ છે સાંભળવાની મજા આવી. પ્રસ્તુતકર્તાઓને અભિનંદન, ધન્યવાદ. અને ત્યારબાદ તેમણે એક સુવિચાર લખ્યો છે, પૂરા પુરુષાર્થ પછી જે મળે એમાં જ આનંદ છે. જી પ્રવીણચંદ્રજી, આ વિચાર તો આપે ખૂબ જ સરસ અમારી સાથે વહેંચ્યો છે. અને ત્યારબાદ તેમના બીજા એક પત્રમાં તેઓ જણાવે છે, તારીખ 1 જૂન ને સોમવારના સૈયર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા શરૂઆતમાં ગરમીનું, વર્ષા ઋતુનું આગમન આ વિશેની સુંદર વાતો થઈ તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મુલાકાતમાં રવિન્દ્ર પરમાર સાથે વિવિધ વિભાગો, ભૂકંપ, કુદરતી આફત, વાવાઝોડું તેમજ અન્ય બનાવો પરનો જે સુંદર વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની ખૂબ જ મજા આવી. તારીખ 3 જૂનને બુધવારના સૈયર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા શ્રોતાઓના પત્રો અને ઇમેઇલ્સનું વાંચન થયું, જેમાં મારા પત્રનું પણ વાંચન થયેલ તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા આકાશવાણીના ભૂતપૂર્વ કાર્યક્રમ અધ્યક્ષ માઉલીનભાઈ મુનશી સાથેની જે વાતચીત રજૂ થઈ તે સાંભળવાની મજા આવી. તો 5 જૂનને શુક્રવારના સૈયર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા પર્યાવરણની વાતો તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ વડોદરાના ડોક્ટર એપી સિંઘ સાથેની વાતચીત સાંભળવાની ખૂબ જ મજા આવી. જી પ્રવીણચંદ્રજી, આપ સૈયર કાર્યક્રમ નિયમિત સાંભળો છો અને માત્ર નિયમિત સાંભળો છો એટલું જ નહીં, પરંતુ પૂરેપૂરા રસપૂર્વક સાંભળો છો અને આપને જે બાબતો ગમી હોય પત્ર લખીને અમને જણાવો પણ છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ જ રીતે સૈયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને આપના પ્રતિભાવ પણ અમને પાઠવતા રહેજો. પત્રના અંતમાં તેમણે એક સુવિચાર પણ લખ્યો છે, પોતાને ન ઓળખવું અજ્ઞાનતા છે, પોતાને ઓળખવું જ જ્ઞાન હાંસલ કરવાની શરૂઆત છે. વાહ, ખૂબ સરસ. તો પ્રવીણચંદ્રજીના વિગતવાર પત્ર બાદ હવે આ પત્ર છે સરસ મજાના અક્ષરથી અને અલગ અલગ રંગની શાહીથી લખાયેલો પત્ર, જિલ્લા પોરબંદર શહેર રાણાવાવથી આવ્યો છે. પત્ર લખનાર અનોખા પત્ર મિત્ર છે કે ઉર્ફે પાગલ. શ્રોતા મિત્રો, આમનો આપણને લગભગ પહેલો પત્ર છે કાર્યક્રમ સહ્યરમાં, તો આપણે એમનું સ્વાગત કરીશું.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: એમની સાથે છે શ્રીમતી પરવીન કમાલ, મોહસિન, મેહુલ, તસ્લીમ, નિલોફર, સોનલ, અહાના, જિન્નત, હસનેન, આદિન તથા ઇવાન. તમારા આખા પરિવારનું સહ્યર પરિવારમાં સ્વાગત છે. આપે પત્રમાં જણાવ્યું છે કે અમારી પ્યારભરી ઇન્ટરનેશનલ યાદ બાદ જણાવવાનું કે આકાશવાણી સાથે અમારો વર્ષો જૂનો નાતો છે. ખૂબ જ જૂના અમે શ્રોતા મિત્રો છીએ, પરંતુ કાર્યક્રમ સાંભળીને હંમેશા પત્રો લખી શકતા નથી, ક્યારેક ક્યારેક પત્રો લખી નાખીએ છીએ.
0: કેકેજી આ વાત ના સમજાઈ, આપે ઇન્ટરનેશનલ

0: યાદ શા માટે આપી? આપનો પત્ર તો રાણાવાવથી આવ્યો છે. જરૂરથી આપના આગલા પત્રમાં અમને જણાવજો. તો આપ જણાવો છો કે 20મી મેના રોજ સહિયર પ્રોગ્રામ સાંભળ્યો, તેમાં પત્રો અને ઈમેલના જવાબ સાંભળ્યા. જવાબ સાંભળવાની ખૂબ જ મજા પડી અને ધીરજભાઈ રબારી સાથેની વાતચીત સાંભળવાની પણ ખૂબ ખૂબ મોજ પડી ગઈ, આનંદ થયો. હા, પણ આખા કાર્યક્રમમાં ક્યાંય ગીત સાંભળવા ના મળ્યું. કાર્યક્રમમાં 2 ગીતો તો હોવા જ જોઈએ, ગીતો વગર મજા ના આવે. આ અમારું સૂચન છે, આશા છે આપ ધ્યાનમાં લેશો. જી કેકેજી, આપનું સૂચન અમે નોંધી લઈએ છીએ અને આપની વાત સાચી પણ છે, પણ દર વખતે ઘણા બધા પત્રો અને ઈમેલ હોવાના કારણે અમે કાર્યક્રમમાં ગીતોનો સમાવેશ નથી કરી શકતા, પણ કોશિશ જરૂર કરતા હોઈએ છીએ કે અમે ગીતનો સમાવેશ ચોક્કસથી કરીએ. અને અમે એ આશા રાખીએ કે આપનો આ પ્રથમ પત્ર મળ્યો છે અમને કાર્યક્રમ સહિયરમાં, અને આપ હવે નિયમિત રૂપે કાર્યક્રમ સહિયરમાં અમને બંને બહેનોને પત્રો લખતા રહેશો અને આપના અભિપ્રાય પહોંચાડતા રહેશો. અને કેકેજીના પત્ર બાદ હવે આ પત્ર છે, જામનગરથી 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો. સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. હંમેશની જેમ પત્રની શરૂઆત તેમણે એમના વન લાઇનરથી કરી છે. કામી, ક્રોધી અને લોભી, આ 3 લખણવાળાનો સંગ ના કરવો. અરે વાહ બાબુભાઈ, ટૂંકી ને ટચ પણ અસરદાર વાત કરી આપે. આગળ તેઓ જણાવે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને સહિયર કાર્યક્રમ સાંભળવાનું એક બંધાણ થઈ ગયું છે. કાર્યક્રમમાંથી ઘણું બધું જાણવા મળે છે. તારીખ 1 જૂને વરસાદની પ્રતીક્ષાની વાતો કરી, રવિન્દ્રભાઈ પરમારની મુલાકાતમાં આકાશવાણીની વાતો કરી તથા ધરતી કંપની વાતો કરી અને ગીત સંભળાવ્યા. એ સાંભળીને તો મજા જ આવી ગઈ. આવી સારી સારી વાતો કરવા બદલ રવિન્દ્રભાઈ પરમારનો આભાર. તારીખ 3 જૂનના રોજ પત્રના અને ઈમેલ્સના જવાબો આપ્યા અને એમાં મારા પત્રનો પણ જવાબ આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. બાબુભાઈ, આપના પત્રનો જવાબ આપવો તો અમારી ફરજ છે અને અમે હોશભેર આપના પત્રનો જવાબ આપીએ છીએ. 84 વર્ષની ઉંમરે આપ પત્ર લખો તો જવાબ તો અમારે આપવો જ જોઈએ, અને એના માટે તમારે બિલકુલ આભાર માનવાનો ના જ હોય. બસ તમે આ જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો, પત્ર લખતા રહેજો અને અમે આપને જવાબ આપતા રહીશું.
1: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે ગામ જાળિયા, તાલુકા અમરાજી, જિલ્લા પાલીતાણા, ભાવનગરથી માધુભાઈ લખમણભાઈ ચૌહાણનો. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ, આર્યન. લખે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. આપ બંને બહેનો ખૂબ સરસ રીતે કાર્યક્રમ રજૂ કરો છો, સાંભળવાની મજા આવી જાય છે. તારીખ 10મી જૂન અને બુધવારનો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. અમારા ઈમેલનો જવાબ આપ્યો તે સાંભળવાની મજા આવી. બધા શ્રોતા મિત્રોના ઈમેલ અને પત્રો ખૂબ સરસ હોય છે. તો વળી 12મી જૂનના રોજ કાર્યક્રમ લાજવાબ હતો. બહેનો માટે માહિતી આપી તે સરસ હતી. મારા પત્ની ચેતનાબેન કહે છે કે આપ બંને બહેનો મકાઈના ઢોકળા ખાવા ચોક્કસ આવજો. વાહ માધુભાઈ, ચેતનાબેનને કહેજો કે મકાઈના ઢોકળાનો સ્વાદ તો અમારા સુધી પહોંચી ગયો અને આ આઈટમ પણ બહુ સરસ અને વિશેષ લાગી. ઢોકળા તો ખાતા હોઈએ, પણ મકાઈના ઢોકળા આ વિશેષ આઈટમ છે. ક્યારેક કાર્યક્રમ થકી આની રેસીપી પણ આપવી પડશે. આમંત્રણ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચેતનાબેન. તો હવે આ ઈમેલમાં આગળ આપણા નાનકડા શ્રોતા મિત્ર વિવેકભાઈએ જણાવ્યું છે કે આ બંને બહેનોને જણાવવાનું કે મારી શાળા ખુલી ગઈ છે, હું 3જા ધોરણમાં આવ્યો છું. વાહ ને વિવેકભાઈ, વેકેશન પૂરું થયું અને હવે આપ સ્કૂલે જવા માંડ્યા છો, તો આ દિવસો દરમિયાન ખૂબ ધ્યાન દઈને શાળામાં અભ્યાસ કરજો. અને અંતમાં એક સરસ મજાનું સુવિચાર પણ વિવેકે લખ્યું છે કે બાળક ખીલતું ફૂલ છે, એને ખીલવા દો. વિવેકભાઈ, તમે પણ બહુ જ સરસ રીતે શારીરિક, માનસિક, શૈક્ષણિક રીતે બધી જ રીતે ખીલો તેવી આશા. તો આગળ તેઓ જણાવે છે કે 15મી જૂનના રોજ કાર્યક્રમમાં આપે શિક્ષણ વિશે જે માહિતી આપી તે ખૂબ સરસ હતી. કિરીટભાઈ સોલંકીની પસંદગીનું ગીત પણ સાંભળવાની મજા આવી ગઈ.
2: તો હવે આ પત્ર છે ગામ લાઠીથી દીપકભાઈ પરમારનો. સાથે છે રમણીકભાઈ દરજી, ગીતાબેન સોની, નાના રાજકોટના કાળુભાઈ ભરવાડ, જાનાબેન, યુવરાજ, કેતન, પાર્થ, કરસનદાસ બાપુ, જાડિયાના માધુભાઈ અને અમદાવાદથી પ્રીતિબેન. અરે વાહ દીપકભાઈ, આપના સાથી મિત્રોમાં તો આ વખતે 3 જણાનો વધારો થયો છે।

0: વાત છે. પત્રમાં તેઓ લખે છે કે અમે દરેક કાર્યક્રમ સાંભળીએ છીએ અને સારી એવી જાણકારી મળે છે. હોમિયોપેથિક ડોક્ટર ભૈરવી પરીખનો વાર્તાલાપ, આદિલ મંસૂરીની રચના અને તેમના વિશેની જાણકારી અને આકાશવાણીના શ્રોતા ધીરજભાઈ રબારીની મુલાકાત ખૂબ પસંદ પડી. અને ત્યારબાદ તેમણે એક સુવિચાર લખ્યો છે, હવે તો સંબંધો સાચાના નહીં કાચના બની ગયા, ક્યારે નંદવાઈ જાય એ તો માત્ર ઈશ્વર જ જાણે. બિલકુલ દીપકભાઈ, ખૂબ જ સાચી વાત આપે લખી. અત્યારે દેખાદેખીના જમાનામાં અને કૃત્રિમતાના જમાનામાં ખરેખર દિલની લાગણીઓ તો ક્યાંય વહી ગઈ છે જે દેખાતી જ નથી. તો મિત્રો, આ સાથે જ પત્રો અને ઇમેલ્સની આજની આ સફર પૂરી કરીએ અને સાથે જ આજનો કાર્યક્રમ પણ. તો આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને આજના દિવસ માટે આપો અનુમતિ.
1: આવજો, ફરી મળીશું.
2: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર હમણાં આપે સાંભળ્યો. બરાબર 1 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, ત્યારબાદ 1:05 અંગ્રેજીમાં સમાચાર.

સુગમ સંગીતનો કાર્યક્રમ હમણાં આપ સાંભળી રહ્યા હતા. કલાકાર હતા સુરેશ કુમાર રત્નોત્તર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ સક્ષમ ઇ પાસપોર્ટ સાથે થઈ છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઇરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી. મુંદ્રા બંદરે નશાકારક પદાર્થ જપ્ત કરવાના મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ. અને ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ડીઆર કોંગોને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો હતો. ઇસ્લામાબાદ પર સંયુક્ત રાષ્ટ્ર મંચનું રાજકીયકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને સાથે જ સહ અધ્યક્ષ તરીકેના પોતાના પદનો દુરૂપયોગ કરવા બદલ તેની ટીકા કરી હતી. ન્યૂયોર્કમાં યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહમદની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના હસ્તક્ષેપનો જવાબ આપતા શ્રી હરીશે સહ અધ્યક્ષના વર્તનની ટીકા કરી હતી અને જમ્મુ કાશ્મીર પર ભારતના લાંબા સમયથી ચાલતા વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો સંપૂર્ણપણે આંતરિક મામલો છે. ભારતીય રાજદૂતે યુએનએટી માળખા હેઠળ યુએનના આદેશોની સમીક્ષા વિશે પણ વાત કરી હતી, જેનો હેતુ સમગ્ર સંગઠનમાં કાર્યક્ષમતા સુધારવાનો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ આધારિત ઇ પાસપોર્ટની રજૂઆત, નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવા અને પાસપોર્ટ જારી કરવાના રેકોર્ડ સ્તરને કારણે મુસાફરી સરળ બની રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે 14મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે ભારત અને વિદેશમાં તમામ પાસપોર્ટ સત્તાવાળાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર જયશંકરે સુરક્ષિત પાસપોર્ટ, સુગમ સેવા, સશક્ત નાગરિકના વિઝન દ્વારા સંચાલિત પાસપોર્ટ સેવાઓની ડિલિવરીને ઝડપી, વધુ પારદર્શક અને સુલભ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પણ પુનઃપુષ્ટિ આપી હતી. ઇરાનના તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, જેમાં ભારતીય નાગરિકોએ આગામી સૂચના સુધી દેશમાં બિનઆવશ્યક મુસાફરી ટાળવા, ઉચ્ચ સ્તરની સાવધાની રાખવા, સતર્ક રહેવા અને પરિસ્થિતિગત જાગૃતિ જાળવવાની સલાહ અપાઈ છે. સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. દૂતાવાસે વધુમાં ઇરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો તેમજ દેશમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકોને દૂતાવાસમાં તેમની વિગતો નોંધાવવા પણ જણાવ્યું છે. આ સાથે દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નિયમિતપણે નિરીક્ષણ કરવા પણ અપીલ કરી છે. મુંદ્રા બંદરે 3,000 કિલોગ્રામ નશાકારક પદાર્થની આયાત કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ કરી રહી છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે હરપ્રીતસિંહ તલવાર, શમશુર્દન અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ડ્રગના પૈસા દિલ્હીની નાઇટ ક્લબોમાં રોકાણ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. હરપ્રીતસિંહ તલવારની અગાઉ રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તાજેતરમાં તેને જામીન પર મુક્ત કરાયો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. ખાણ મંત્રાલયે 56 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજ બ્લોક્સ અને 11 સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરી છે. આ સાથે હરાજી કરાયેલી

પડેલા બ્લોક્સની કુલ સંખ્યા 88માંથી 56 થઈ છે. ગુજરાત, ઉત્તરાખંડ અને તેલંગાણામાં પ્રથમ વખત ખનીજ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી, જેમાં ગ્રેફાઇટ, વેનેડિયમ, ટાઇટેનિયમ, ગ્લુકોનાઇટ અને રોક ફોસ્ફેટ જેવા ખનીજોનો સમાવેશ થાય છે. હરાજી કરાયેલા સંશોધન લાયસન્સ બ્લોક્સની સંખ્યા હવે 11 છે. અરૂણાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઓડિશામાં પ્રથમ વખત સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી. લખનૌમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાના પગલે ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના નિયમનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર ઇન્સ્ટિટ્યૂટ પર કાર્યવાહી કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે રાજ્યભરમાં અગ્નિ સલામતીના પગલાંનું મિશન મોડમાં નિરીક્ષણ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે કોઈપણ ઇમારતનો ઉપયોગ તે હેતુ માટે જ થવો જોઈએ જેના માટે તેને મંજૂરી આપવામાં આવી છે. ભોંયરામાં કોઈપણ કોચિંગ સેન્ટર, નર્સિંગ હોમ અથવા અન્ય વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં નહીં આવે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારત અને અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા માટે ઉચ્ચસ્તરીય વાટાઘાટો શરૂ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોર સાથે મુલાકાત કરી હતી. અગાઉ શ્રી ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચાઓ માટે આતુર છે. સર્જીઓ ગોરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બંને દેશો એક મજબૂત દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યા છે, જેનાથી નવી આર્થિક તક ઊભી થશે અને ભારત અમેરિકા આર્થિક ભાગીદારી મજબૂત બનશે. ભારે ઉદ્યોગમંત્રી HD કુમારસ્વામીએ સ્ટીલ ઉદ્યોગને ભવિષ્યના વિકાસ માટે ડિજિટલાઇઝેશન બનાવવા અપીલ કરી છે. તેમણે આજે નવી દિલ્હીમાં આયોજિત સ્ટીલ ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન પરના વિચાર મંથન સત્રમાં આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશે 2018થી વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક તરીકે તેની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. નાણાકીય વર્ષ 2021-22થી ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન વાર્ષિક ધોરણે આશરે 8% વધ્યું છે, જ્યારે સ્થાનિક માંગમાં વધારો થવાના કારણે ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ આશરે 13% વધ્યો છે. તેમણે ઉત્પાદકતા, જાળવણી અને સલામતી વધારવા અને ખર્ચ ઘટાડવા માટે કૃત્રિમ બુદ્ધિ, મશીન લર્નિંગ, ડિજિટલ ટ્વિન્સ, રોબોટિક્સ અને અદ્યતન વિશ્લેષણ જેવી તકનીકોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય વિદ્યાલયો માટે 36મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2025-26નો ઇનામ વિતરણ સમારંભ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલ આ સમારંભની અધ્યક્ષતા કરશે અને પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાલયોને ઇનામ વિતરણ કરશે. ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટા કોરિડોર માટે સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશન પર બાંધકામ કાર્યનો પ્રારંભ કરાવ્યો. પત્રકારો સાથે વાત કરતા તેમણે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી અને ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ સરકારી કર્મચારીઓ અને તમામ વ્યાવસાયિકોના દૈનિક પરિવહનને સરળ બનાવશે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયો ખાડી ક્ષેત્રના 3 દિવસના પ્રવાસે છે. તેઓ ગઈકાલે અબુધાબી પહોંચ્યા હતા અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના અધિકારીઓને મળતા અગાઉ સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને બહેરીનમાં વાટાઘાટો કરશે. મુલાકાત દરમિયાન તેઓ પ્રાદેશિક ભાગીદારોને અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં ચાલી રહેલા વચગાળાના શાંતિ કરાર તેમજ સંભવિત અંતિમ કરાર માટેના માળખા વિશે માહિતી આપે તેવી શક્યતા છે. શ્રી રૂબિયોએ ઈરાનને ભવિષ્યમાં કોઈપણ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ લાદવાની મંજૂરી આપવામાં નહીં આવે તેના પર ભાર મૂકતા આવા પગલાંને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ ગણાવ્યું હતું. ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં DR કોંગોને 1-0થી હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું છે, જ્યારે પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી પરાજય આપ્યો. પોર્ટુગલના ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના 2 ગોલ સાથે 6 અલગ અલગ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યા છે. દરમિયાન ઇંગ્લેન્ડ અને ઘાના વચ્ચેની મેચ ડ્રો રહી હતી, જ્યારે ક્રોએશિયાએ પનામાને 1-0થી હરાવ્યું હતું.
ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે બહેરીનને સીધા 3 સેટમાં હરાવી સતત 4થી જીત નોંધાવી છે. આ સાથે ભારતે પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત કર્યું.

કર્યું છે. આ જીત સાથે ભારતે ચારેય મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે અને પુલ એમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ સક્ષમ ઈ પાસપોર્ટ સાથે થઈ છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી. મુંદ્રા બંદરે નશાકારક પદાર્થ જપ્ત કરવાના મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ અને ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ડીઆર કોંગોને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

10 સેકન્ડ થઈ રહી છે. અમારી આજની પ્રસારણ સભાના કાર્યક્રમો આ સાથે સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:55 આ જ ફ્રીક્વન્સી પર ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.